0: સમજે ધોરાઈ દે મારે મારે હિસાબ હોય ને ખાણ માથું પૈસા મેં તને દે હું રૂપિયા થાને દે દારૂ વાળા ઓર છોટી ને દે હું
1: એ દારૂડે કી સંગ મારી કર દિસ ગાય રે કર દિસ ગાય મન જટ પરણાય રે મન બુરો તો મિલ્યો કસાય રે અમાર ઘર માં ફૂટ ગયા પાય રે સોન્યો બીમાર મારો મોન્યો બીમાર દાપુડી ની ખાંસી યોગી પે મને ભૂકા